0: yangzi jibina, yang kui mala sungkyub chayada, di tola yang pinshib tohri.
1: Zhe. Kansana, langkwa tangse kuryu kaji chung ko jik tedwe nyu nyu che chung zangma rirwa la.
0: Zhe yinla.
1: Tenzhe kabli ya jiri nga tong da
0: gedong baru liya.
1: Gedong baru liya jina.
0: Zhe.
1: Samshu yinba.
0: Samshu yinla.
1: Ta yinne kaji kapsu la jik leta tenzhe le gyo kuku yubay solo. Yamya na chow ki jik ta rinpo tenzhe liya gyo kuku di zangba jik tedwe hachang mangu rirwa la.
0: Zhe.
1: Tenzhe songzang di kabli ya anji tang jili
0: Ta chi dāne gīla nā yākṣu chūng nā ngā tōng mēnjē lē rē rē jē tōm nā yāwā rī
1: lā. Kō
0: sūng kīp chē yā lē yāng kēshī kī gu rī.
1: Chi dāng nā zō chī kā shū rē dī rīg dī kōng zē nē shū nā kō chēmbā shū rē yā mē nā cāng pō rā jī rē.
0: Chā nyum chē nā gīla dī rī shā rā sūng kī mēnjē rī.
1: Gā yēn jē.
0: Dī nā lō lē yā tā tā rīm jīng sūm yō rī.
1: Lesser,
0: 디나나조 튜눔 제도기 단다 닉소치요 말에
1: 오르르르
0: 딘
1: 레세레세
0: 디카니요레
1: 로로로
0: 자그지다 연 슈구딘 제쇼레
1: 오
0: 이자 망차시 다니마 디리 닝부디
1: 오
0: 돌레 다가 요리 오
1: 레세레세
0: 자디 자디 나로리아 바고 자제 미슈 나로리아 코다 지기기냐리
1: 오 레세레세
0: 닉사시야디
1: 제제제
0: 디나로르 슈치 안 딜레야 딘디시리 다디 닉사디야 칠로 텔레다 인데요 말이 나나주 다 배찬 배주 단단다 그 나로리아 단다 말아가 나로 접시
1: 어 자십시
0: 지 자단 잠사딘 교육 시험 아래 차장로 디나로냐디
1: 어 그 비게 덩니지
0: 그 디나로
1: 덩니지 사시고로 말
0: 데레양 디리 춘음 그 가래지
1: 레스니
0: 배 차장냐디리 냐디 인지 체롬스구
1: 어 제제
0: 다게시 디 체말롬네야 단디 고나잼나 디 도고레
1: 레세레세
0: 디나로 직접되게 냐마도나 이 말라랑 촐라 좋아하는 거 참부지
1: 오
0: 디게 제쇼지리야
1: 레세레세
0: 나 디자디는 군인이 제나 나로 근데 금진직부지 견이 다 자디 디리
1: 소도만다체
0: 소도만다체 코라라리아 디요리
1: 나로
0: 가쇼죠 근데 먼저 시쿠디
1: 오 레세레세 소디요리 소디요르 바
0: 홀 제제 디는 칠로리안 코라 칠로랑 좀지요리
1: 제제제
0: 제좀지
1: 제제
0: 디 먼저 단데 디리샤 춘음 제디르레
1: 고인지르르제야지르샤 제르 춘음 사업지 제서 뒤선 봐 추고게 말라 카나리아 춘음디게 교주거를 봐라
0: 제일
1: 교제 추고 비게 소먼 구지 달베 거리야 튼베 다데 갸라가 송야 그래 작로스 내민도 고피게 지
0: 즉시
1: 즉시 뒤는 거 보지 봐 되게 탄주디 춘음다 쳇지도 코나를 심주거를 봐라
0: 제일
1: 고피게 냐디고
0: 그 자자냐디
1: 아까
0: 응 고바 디치도 된디죠 양고 계시 교른 거 맞이다 배샤나 체시 말로베데이나 yāng nā tu tī chīgirī, mēdā chīgu chē, chā gāb nā chī chīgirī kīlā.
1: Rē rē rē rē.
0: Kū drōma tu bichē.
1: Lēsē lēsē, lō gyālā tāndā chā tō lī yā tāo lā shū nyēng kī chā tō shī tō lā. Kō ngā gyālā gōng kām sā, gyālā gō tā nī sō chē sōng kī lā.
0: Lō yīnā.
1: Tī tāndā jī gā nē shū nā lū shīng chī, mā nā tu tāndā pio gā nē shū bī kī nā tī rā bā
0: Lari, tadi dirisha la nando taku lu xinxi chigo chige zhuang xu yu na lu xinxi xadi jala jik jiwo ma ril.
1: Zhe zhe zhe la.
0: Ku da ma la ri jik che. Am tando ma la na lo ne ma la ri chilo gdi lung gi jik che.
1: Zhe zhe zhe la.
0: Num gi jik yori. Tine ga na zu mo zhe dek zhum rang gi tanda na lo li jik yori ya.
1: Ta chan no mo zha sa di mi su gui cha che le pi ge jik te du ga ya di maang gu gu du gu rwa ge la.
0: Zhe yi la.
1: Ra zu mi yi mi na jik te du ga ya le kare chi gyab shen du gu rwa.
0: Zhe.
1: Ta yi ne lang gu la cha xiang tanda kong li gyan la ge di rwa la di. kalungi kalung